નમસ્કાર શ્રોતા મિત્રો, આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા અમે આવી પહોંચ્યા છીએ. રંગારંગ કાર્યક્રમને લઈને જ્યાં ક્યાંયથી પણ તમે અમારી સાથે જોડાયા છો, બસ આશા એ જ કરીએ કે તમે બધા જ મજામાં હશો. શુક્રવારનો દિવસ છે અને આપ સૌ કોઈ ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે જોડાઈ ચૂક્યા છો. રત્નાનો સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. મીડિયમ વેવ 819 કિલોહર્ટ્ઝ પરથી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે અને મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ચાલુ કરીએ એક મધુર સુશરૂઆત. જીવનમાં ધન, સમય અને ચાલાકી હંમેશા થોડા સમય માટે ચાલે છે, થોડા સમય માટે સાથ આપે છે, પરંતુ અંતે માણસના સારા કર્મો જ તેની સાચી ઓળખ બને છે. તો જો તમારે તમારી ઓળખ બનાવવી હોય તો બસ સારા કર્મો કરો અને ઉપરવાળા પર વિશ્વાસ કરો. આજના આપણા કાર્યક્રમને શરૂ કરીશું આજના પ્રથમ ગીતની સાથે, જેમાં હિમાલી વ્યાસનો સ્વર છે અને અખંડ ગરબો આ ગીતના બોલ છે. ચાલો જોડાઈ જઈએ રંગારંગ કાર્યક્રમ સાથે.

શ્રોતા મિત્રો, કરેલા કર્મો ભોગવ્યા વિના નિવૃત્ત થવાય નહીં, અને નહીં કરેલું એવું કંઈ કર્મ ફળ પ્રાપ્ત થાય નહીં. કર્મનો હિસાબ કુદરત ખૂબ જ નિષ્પક્ષ રીતે રાખે છે. જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ. એટલે સારા વિચારો, સારા શબ્દો, સારા કર્મોનું વાવેતર હંમેશા આપણે કરતા રહેવું જોઈએ. સારા કર્મ કરતા રહીએ ત્યારે જ તો આપણું જીવન સુખી બને છે, સાચી વાત કે નહીં? તો ચાલો, ગીતોની મધુરતા જીવનમાં પણ આમને આમ ઉતરતી રહે તે માટે લઈ આવ્યા છે આપણું આગલું ગીત. ચાલ જીવી લઈએ ફિલ્મનું આ બ્યુટિફુલ રોમેન્ટિક ગીત.

આજના આપણા કાર્યક્રમને બસ સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. અરવિંદ વેગડા અને છૂટી જશે છક્કા ફિલ્મનું આ ગીત છે, તો ચાલો એન્જોય કરીએ આજના આ છેલ્લા ગીતને. અને આ સાથે જ રત્નાને આપો અનુમતિ, ફરી મળીશું એક નવા કાર્યક્રમની સાથે. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો અને અમને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌ.